0: 다가다 맨나 맨노고 진텐데디 셰구제르모 데나 알라 히와노 쿵그토드모 쿵그톤데 기야 호마라 티티 증그 증부치그더니 고나다 메피나 알라마트드르모 데나타 호마드 구누울 호마트 으그토난지카 아 다니크토데 데나타 타나크가 아덕부부터 세지 세지 메크 토마시와 으그톤데 특시르구카 올라 특시르구노테라 으그토인지르모 리시타 특시니드구노네가 특시널 호마쿠구가 데날 호마 외나타 호마시베 마다다타 덕피톤체나 문루에 저 알라나메 파르엔데 서드쩡가 서드쩡가 덕비달라 빠니 터드는데 그때가 랑르 주예 츠던 아마던 치텀비 츠르 흑치드 드지요나 아마라 텀비 젠트 제비 츠체 제르기티 니짱 제라 어짱 차다데 니짱 제르 군노 느게 짱데 체르나 텀비 츠게데 츠 츠게 시비 젠드게 니와나 tōnti pētta shōngwara dhapa, kōnggō māngtā ngāshī, dēli tōn pētta shōngwāshī tōmbara shēpā yēnā, tsikhi jēnzi jirā. Tsikhi dīwā nūn dītīrā jītō nā kōgō, pētta shōngwā gītō nā kōgō. Pētta shōngwā lā, tēmbī pētta shōngwā tāng gāyī pētta shōngwā nīwukā. Gāwā gā pētta shōngwā lā, mā tēmbī tsikhi jēnzi dī ndokā. Tēmbī ngē pētta shōngwā lā, tēmbī tsikhi jēnta dhaka. Jēnta chirvī tsikhita tētak chung ngīwar tōla nyakpa yōna dhala. Kū tēnshāga tōndhī tēnjī yōka mēka tētā tōna. Ngūma tsikhi dhīwā tēndhī māyīmbar. Tēnshāga tō chepārvā dhī yōka tā chāngā yāngsam jōjir. Chāngā yāngsam jōjir.
1: Sīdēnjī sāngkhun chok pūnāmba. Tāngdī chēchā lēncīn shtōngcīm dhani chok. Lechendi zomjigba wandi chudang, zomjigan karwa, cerang jahi, shtakilwa shilu, shichu shtakilwa, aghanchak cerang gin, chechi nyembar, guachin chi, dadimu.

다 아직 그 같이 뭐 다 혼조지나 아 다 아랑랑 그 공집적고는 단자 양라 첨리 자가 저기 이고는 단자 아 더 소수군이 틀라라는 게 샤이드 시크지나 마음과 주어라는 게 샤이기 지 첨리 망아지 레고니 양나 그게 리카 망아지 레고니 니와 메크 달리 마르구나 라브리 말리나 초콜리 고등나라는 게 샤이디 샤와 쳇기나르 리히니 넘어지기나 다 하창 그 이그니 드그니 넘어르 디쟁 그게 샤이데 아야르기는 그 갑도 그 디춘데 웨츠리 달리 참덕 조그 다샤이든 초아가는 아 시크지 준다 다 하창 그 가챔보르 디안치니 샤이데 그게 나다 야는 건 초한데 이제 부드러 근지 어떻게다죠 내가 하던 거 같이 버려라 대한진의 그주 리샨드 용드베 주코나 기르긴그다 주코나 샤코노 대비신다 하마 캠드 카르크란 손지나 그게 리샨드 다 야는 데 땅이 캠아 용마 용아 니마즈가 치킨이드 그능아 다가 야는 그 리샤 다 오이 제이스티르 강에 나라 그게 리샤 타마 용드베 그지기 땅에 다샤이디 마쇼 그지기 쇼노 나 모양요 그디 한치네 샤이디 그게 리샨드 다체리 지그땅에 로트란드 초카다 파마에 난자 디한치니 샤이 난자 소소 그게 리샨드 용드베니 로트는 체린 주고 논데 일라카리 니마즈 가치기니 즈그는 아다 지 아츠르그티니 샤이 그게 리샨드 히주스 오마이 디니 체리 송이 게르그나 쇼주도 소이다디 샤이 그 리샨드 준딩이 탈라양 너무 그 뒤치고 없게 코니 너무 레요 근 던데 그게 메이주 다 디한치니 다 게르그니 다 치고나 리샨드 저주고 고름 글라카나 게르그니 나시에 코노 테브진디 단년레 리진데 그게 샤이 디 리샨드 조글 karma chmori lishan rgo gnda ge charja jage dali angoni nyamaz ga chigni ga krgi lishan din rjon de chi gobri qari yitna ta shei ta ge jigma ge nyamar dinanga ta krgi ranang ranang lisha ta ti chi chmod gan rgo na ngaro na mo nga si ge shei ti ta lon zin ju gni tani lo chmori zin go ni na shetu ran de ang krgi rgo no ge lisha ge kun dang jig go no ge lisha ge kur teng ta titsu karma chamurim dragoni na da sosu ngi tla kharzo kharge gomsul yu qaz gi yesang yu da ta hachang ga gashen bore tianchina lisha ga rikla ka nara khunjog jina terang wo yi dina nang ka yai gi tani nang ni na tsiri la suqan da reri yujin kharge chatag inim dragyo ta martog jina ta chi tsam tsama wo yi gim dragon dranda ta tsam tsama yang yai gim dragon dranda ndamo yi chi yaka marka yi niga shini tiki dina yang marhaga ta sergo ga gir gingko na tevzinda kharge shayi gi lishan da yu qa yin dragan jiga jo shayi indi lishan da gaya nang gita kirgi lhotara girgin gujigonu gilifshanda yondruwe gujigonu hancheni kimdag rangdanzu sonjinara wana rangrang zogera yangachi lifshadga insamri lifshadzina mazina gichu yandamada lifshadziri khuqtuga mdragoni mdratabgashtanga mdragoni ndamodg tani marata khujigina ta zu chumga lirka zagasgi gilakani lifshayin zini shignara chuk lifshadzina mazina kirgi shayid ta chumtsang lirka dinang asafshiga ikinjigyo shayi kirgen sonjinara chamtsang tag marnazgi nora chamtsang tag lirka tsagatsgi kirgeran gankri yonu tag yeginjigi juda hachanggaka shenpura tasarguga di yengen jina kirge shayi di lishan jugjula kaneda ta hamaranda zuga tsagatsgi to nang yukwari yigo samang puri yuk tanjigin tirgirin gichu chamtag namba yangna ta loma ge kirge hama namba zuga shayi ge denjigindi dōrnāng yuqwārī. Āyārnāng dō shērā tsukkōjī tsāzō shāyī gā līsāma dē tāng gāngāni shāyī dō shērā lōbchā jīgyō. Tā tā hāchāng gā gā chēnbōrī. Khoi nā gachū dārkab dā chamtsāng rērīn sōnjīnārā nā nā kārgīm tēchē gārīh dā tētā nāndrā, yā nā gālāng kūrn rāndrā, nā mō mēnāz gā mēk. Tē nā nā shāyī rīgān sōnjīnā dā lōbchōng rāmbā rāndā zō gā kārgī shāyī rīgān sōnjīnā dā tēchē ndē kārzō rāng tāng nī tīgī mā rā rā. Yā tī hān chīnī gā chū māṁ rāng rāndrā, lōbchīn rāndrā, nā mō gā lōbchōng nāmbā zōn sōnjīnā yā dā tētā rāndā lā gān jōk wān rāndrā. Yangnan di ngay tena tsigiz garaang laa lagtagraan da mei naa yang kori chig tagraang joogin jikwanan dhanja anda mo ghanang tsali yoog di jenga dandang da mei joo zoo kargi shayi di tachi di taga maabji ga
chichi ta lagalani ka maavishiga, ti ngi titi samlu kor ka maavishiga tiki zhigdang na, shayi na tignarandu wan maar, di tignera maar. Yang tazu maayi khunchuk jinaata, di rangzu chi chigim chitta karka na chigi shuan se guna dhanda, nangka niwili shuan na ma choko se guna dhanda, na moiri tazu, ta chi di rang shuan kujigiri nangka ra shuan nandu wan, nangyan ra shuan nandu wan, lang kure nara di rang nangka, ta nangyan ni rang gha kua nandu wan, ta lagtag yuwa ma dhanda, ra maafdi la longwa joji nandu wan, mori wan, di jenga rang gha chib chikta chi maa khe, chariin pal ka se guna, ताते से कोन टीचिंग कर के जेना चिसाई कर काल ग्रांड दजो छ नो पाई छ नन्द न मय तन तिहतारा सोटुक नाम बात न्याम त शेरा लोंगु सोंगु रि थातो लोंगु सोंगु नो सिग म थम दन दान जा यंग न लोटा तिहतारा जो म थम दन दान न मय न ता ता का थवा रन ग नास दि हान छ नि इंजिना रन ग ता लोटिक जि यालिना लोटिक जि गम छु कि नन दा तनि ता लोब जों छ तो गन जो गन दन दान दि थोनि ता शै इन लोब जों छ तो अ जि सोना दा वार्ज ग ता खर जो रन ग सेम ने र जि tang tong nang zhan zha rang ge ta lop zhong a moa ge tang yi tang zhan zha ge nang ni wa na ma rase gu nang zhan nga tang zhan zha ge nang ni ma di na yo nar ta ka man da mo zi yin nar ndo li ta rang rang da tong zhan zha da mo yo ke di chen ge kar ge sha yi te ta nam yin zhong kar ge zi ge zi chi chim dhag ran da zo ge ra yung nyo chung yin ni jo ju de chong jina yung ha chang ge ga chen bo de chung chi chua la xe ne tandorna tyang glensen dinang ni chu ayar nang glip sha yong dang lo mi den jak korozi zo lo er gan chong ke shin hai zong hwa kam ri ja de lo jang lo zu jin ba gen tra den kyab la ge chu ayar nang glip sha de yong de wei chu ra ayar nang ge cho an de che bu zgro chu ra de an chin ayar nang ge ka tu de sha yin de li sim de de tang yong ju ta sha yi ge sep chul den jig ran ron de chu sim de chang ma zo ta chim de ran de zo ro ram da i da li ta chasar gunar. Gishu gayar nang du shiara tsukha yangna kirgi songgu sarwa zik songgu nu gu kaptungdi da shia yin da yu qayini kirgi lopchandi ji ju shiara shu ju da zu hachang ga gachin buri zik gariwa mga ndongi yu kutibzinti chimtuk namba ga tigan zin ju da zu hachang ga gachin di.